કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਮੇਰਾ ਸਾਈ ਦੇ ਪਿਆਰ ਵਿੱਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿੱਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ

ધન ગુરુ નાનક પાતશાહજી ખીડી ફુલવાડી પર્વતમાં આવી પાઈ આપ ધન હો દૂર નેડે તો ચાલ કે હંસ ઉડારી હમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડ કે દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક અર્પણ આપણે બાબાજી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચાલ